आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। सलामतीनी चुस्त व्यवस्था वच्चे आवतीकाले पश्चिम बंगाळ, तमिलनाडु, केरळ, आसाम अने पुडुचेरीमां विधानसभा चूंटणीनी मतगणतरी। दिल्हीना विवेक विहार विस्तारमां आजे लागेली भीषण आगमां 9 लोकोना मौत। लेबनॉनमां इजरायले 50 हवाई हुमला करता 41 लोकोना मौत। शांतिपूर्ण भविष्यना निर्माणनी थीम साथे आजे विश्व प्रेस स्वतंत्रता दिवसनी उजवणी। अने आईपीएल क्रिकेटमां आजे अमदावादना नरेन्द्र मोदी स्टेडियममां गुजरात टाइटन्सनो मुकाबलो पंजाब किंग्स सामे, ज्यारे सनराइजर्स कोलकाता नाइट राइडर्स सामे રમશે। સમાચાર વિગતવાર। આવતીકાલે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે, ત્યારે પશ્ચિમ બંગાળમાં રાજ્યભરના 77 મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી। ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર ગણતરી કેન્દ્રો પર બધી વ્યવસ્થા પૂર્ણ થઈ છે। પારદર્શિતા સુનિશ્ચિત કરવા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શરૂઆતમાં પોસ્ટલ બેલેટની અને ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની મતગણતરી હાથ ધરાશે। રાજ્યમાં બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં 93% વધુ મતદાન થયું હતું। તમિલનાડુના તમામ 62 નક્કી કરાયેલા મતગણતરી કેન્દ્રો પર આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે। મતગણતરી માટે કુલ 10,545 કર્મચારીઓ તૈનાત રહેશે। 4,624 માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ ફરજ બજાવશે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ દરેક વિધાનસભા મતવિસ્તાર માટે

0: एक निरीक्षक सहित कुल 234 मतगणतरी निरीक्षकों समग्र प्रक्रियानुं निरीक्षण करशे अने चूंटणी आयोगना वर्तमान निर्देशोनुं कड़क पालन सुनिश्चित करशे। દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આજે લાગેલી ભીષણ આગમાં 9 લોકોના મોત થયા છે। દિલ્હી અગ્નિશમન દળે જણાવ્યું હતું કે આગ બુઝાવવા માટે 14 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા અને આગ કાબૂમાં આવી ગઈ હતી। પત્રકારો સાથે વાત કરતા ફાયર ઓફિસર મુકેશ વર્માએ માહિતી આપી હતી કે બચાવ અને અગ્નિશામક કામગીરી દરમિયાન ઇમારતમાંથી 15 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા।
1: इमिडिएटली हमारी गाड़ियां यहां पे पहुंची और सर्च एंड रेस्क्यू ऑपरेशन और फायर फाइटिंग ऑपरेशन साइमल्टेनियसली हमने स्टार्ट करा। फ्रंट साइड से हमने अपने स्पेशलाइज्ड व्हीकल, लैडर्स, फायर इक्विपमेंट्स, कटर्स वगैरह डिप्लॉय करके आगे से टोटल जो है 15 व्यक्तियों को यहां से रेस्क्यू करा। टोटल 9 इसमें चार्ड बॉडीज रिकवर करी जो कि दिल्ली पुलिस को हैंड ओवर कर दी गई।
0: દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીતસિંહ સંધુ અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે વિવેક વિહારમાં થયેલી દુઃખદ આગ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સંધુએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હી સરકાર આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્ત પરિવારોની સાથે મજબૂત રીતે ઉભી છે અને અસરગ્રસ્તોને દરેક શક્ય સહાય સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી। સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે સંરક્ષણ મંત્રી સાથે વિકસિત બિહાર હાંસલ કરવાના લક્ષ્ય અંગે ચર્ચા કરી હતી। ચૌધરીએ જણાવ્યું હતું કે રેલવે મંત્રી સાથેની મુલાકાતમાં રેલવે માળખાગત સુવિધાને મજબૂત બનાવવા, રેલ કનેક્ટિવિટી સુધારવા અને બિહારના સર્વાંગી વિકાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ભારત તેની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે, જેમાં 45 લાખ ઘરો હવે સૌર ઉર્જાથી ચાલે છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ દેશભરમાં સૌર ઉર્જાના ઝડપી ઉપયોગને પ્રતિબિંબિત કરે છે। તેમણે કહ્યું કે તે સૂર્યપ્રકાશને બચતમાં ફેરવીને ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવી હરિયાળા વધુ આત્મનિર્ભર ભવિષ્યને ટેકો આપીને ઘરોને પરિવર્તિત કરી રહ્યું છે। તેમણે કહ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર પછી ઉત્તરપ્રદેશ 5 લાખ સૌર છત સ્થાપનોને પાર કરનાર ત્રીજું રાજ્ય બન્યું છે। ભારત આવી રહેલું માર્શલ આઇલેન્ડ્સ ધ્વજવાળું એલપીજી ટેન્કર એમટી સર્વશક્તિ હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી સલામત રીતે પસાર થયું છે। આ જહાજ 46,313 મેટ્રિક ટન એલપીજી લઈને આવી રહ્યું છે, જેમાં 18 ભારતીયો સહિત 20 ચાલક દળના સભ્યો સવાર છે। સત્તાવાર સૂત્રો અનુસાર આ ટેન્કર 13 મે સુધીમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પહોંચશે। દરમિયાન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ગઈકાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ ક્ષેત્રમાં તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે અને ભારતીય વાળા જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓપેક પ્લસ દેશો એટલે કે પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન જૂનમાં તેલ ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે। અહેવાલો અનુસાર 7 ઓપેક પ્લસ દેશો આવતા મહિને દરરોજ લગભગ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે। ભૂરાજકીય કટોકટી અને યુએઈના જૂથમાંથી ખસી ગયા પછી આ સતત ત્રીજો મહિનો હશે જ્યારે ઓપેક પ્લસ વધુ તેલનું ઉત્પાદન કરશે। યુએઈના ખસી ગયા પછી ઓપેક પ્લસ પાસે હવે ફક્ત 21 સભ્યો છે, જેમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABEDને ફોલો કરશો। ઇઝરાયેલે 16 એપ્રિલથી લાગુ થયેલા યુદ્ધવિરામ વચ્ચે લેબનોન પર હુમલા તેજ કર્યા છે। માત્ર દક્ષિણ લેબનોનમાં છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે 50 હવાઈ હુમલા કર્યા છે। આ હુમલાઓમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે। ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં 2,000થી વધુ લોકો માર્યા ગયા છે। હાલમાં સમગ્ર લેબનોનમાં ઇઝરાયેલી ડ્રોન મંડરાઈ રહ્યા છે। ઇઝરાયેલે શનિવાર સાંજથી દક્ષિણ લેબનોનના મોટાભાગના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે। આજે સવારે અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટો થયા છે। બોમ્બમારામાં ચીહિન શહેરમાં ભારે તબાહી સર્જાઈ છે। અલ્તુફા જિલ્લાના અર રૈહાન શહેરમાં જોરદાર વિસ્ફોટ થયા છે। બગડતી પરિસ્થિતિ વચ્ચે દક્ષિણ લેબનોનના લોકો બાળકો સાથે હિજરત કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકથી સમગ્ર દક્ષિણ લેબનોન બોમ્બમારાનો સામનો કરી રહ્યું છે। ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદનની નિંદા કરી છે, જેમાં તેમણે ઇરાની જહાજો પર ચાંચિયાગીરીનો આરોપ લગાવ્યો હતો। બાગાઈએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ નેવિગેશન વિરુદ્ધ તેમના કાર્યોના ગુનાહિત સ્વભાવનો સીધો અને ઘૃણાસ્પદ સ્વીકાર છે। ટ્રમ્પે કહ્યું હતું કે

0: FM Gold, khara sona.
1: સુસ્વાગતમ શ્રોતા મિત્રો, મે મહિનાના ધૂમધકતા તાપમાં આપના હૈયાને ટાઢક આપે એવા સુમધુર ગીતોનો ખજાનો લઈને 100.1 FM ગોલ્ડ ખરા સોના પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી લઈને હાજર થઈ ગઈ છે આપની સાથી અને સંગી નીતા. કાર્યક્રમની શરૂઆત કરીએ એક સરસ મજાના ગીત સાથે. પણ ગીત સાંભળતા જરા વિચાર કરજો દોસ્તો, કે આજે વિશ્વમાં એવા કયા બે દિવસની ઉજવણી થઈ રહી છે જે આપણા માટે મહત્વના છે? જો તમને જવાબ ખબર હોય તો અમને કોલ કરો અને સાથે આપની ફરમાઈશ જણાવવા પણ અમને કોલ કરી શકો છો. અમારો ફોન નંબર છે 02245154134 અને 02245154135.

દિવાળીની જેમ કાંજીના જીવનમાં પણ જીવીનો પ્રેમ એક અનોખો પ્રકાશ પાથરીતો ગયો, પણ એના જીવનનું બેસતું વર્ષ કાંઈ બહુ શુભ ન નીવડ્યું. જે પ્રેયસીને પોતાની પત્ની બનાવવાના ઓરતા કાંજીએ હૃદયે સંઘર્યાતા, એ જ પ્રેયસીને ધૂળા સાથે પરણાવી અને ભાભી કહેવાનો એ જે પ્રસંગ એના જીવનમાં આવીને ઊભો, એનાથી એનું હૈયું અકથ્ય વેદના અનુભવી રહ્યું. એ એવી વેદના હતી કે જે એના હૃદયના ઊંડાણમાં ધીમે ધીમે લોહીની સાથે આખાએ અસ્તિત્વને ભરડામાં લઈ રહી હતી, અને એ વેદના જાણે પાષાણ થઈ અને એ વેદના સૂર બનીને એના સંગીતમાં વહી નીકળી હતી. અંતે ધૂળા અને જીવીના લગ્ન રંગે ચંગે પાર પડ્યા. દિવાળી વીતી ગઈ, બેસતા વર્ષની પણ સંધ્યા આવી અને સૌ ધીરે ધીરે પોતપોતાના રોજિંદા કાર્યમાં પરોવાવા માંડ્યા. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ, લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી, ભાગ 19. દર દિવાળીએ કાંજી વડી ભોજાઈઓ કાકીઓ વગેરેને મળતો મળતો લગભગ આખો એ ગામ ફરીને જ ઘેર આવતો, પરંતુ આ દિવાળીએ તો એ સીધો જ ઘેર આવ્યો. ભાભીને મળી એમના આશીર્વાદ લઈ બારણા સામે ઢાળેલા ખાટલા પર હુક્કો ભરીને બેઠો. ત્યાર પછી ગામના કેટલાક જુવાનો, છોકરીઓ તથા વહુવારુઓ પણ

ભાભીને મળી ગયા. ઘટિત હોય એમને કાનજી પણ મળતો હતો, પરંતુ એટલામાં જીવી આવીને એને ફાળ પડી. ભાભીને મળી રહ્યા પછી પોતાને ઉઠવું જોઈતું હતું, પરંતુ ન તો એ ઉઠ્યો કે ન જીવીએ કશે તત્પરતા દેખાડી. એટલામાં ભાભી બોલ્યા, કેમ બેઠા છો રા? જીવી બહુ તમારી લાશ તો નથી કાઢતી, પછી મળવા કેમ? મળવાથી એ શું વધારે છે? કાનજીએ કહ્યું. અને આમ કહ્યા છતાંય જો જીવી લો જાઉં ત્યાર મોટી બુન કહીને ચાલતી ન થઈ હોત તો કાનજી કદાચ મળવા માટે ઊભો પણ થાત. કાનજીને પણ આ મળવાનું આમ ટળી ગયું એ ઠીક લાગ્યું, કારણ કે એમાં એને છેતરપિંડી જેવું લાગતું હતું. જીવી સાથે આડો સંબંધ કે એવું કંઈ નહોતું એ ભલે, પણ એમ છતાંય દિયર ભોજાઈનો સંબંધ તો નહોતો જ. એ મન સાથે બબડ્યો, ભલે ને લોકની પેઠે ભાભીએ વહેમાતા, પણ આમ ભગત કહેતા હતા એમ દુનિયાને છેતરવી સારી, પણ પોતાની જાતને તો નથી જ છેતરતો ને. પણ બીજી બાજુ કાનજીને જાણે ભગત ન પૂછતા હોય એમ ઊંડે ઊંડે કોઈક પૂછી રહ્યું હતું, શું કામ ભલા માણસ બનાવટ કરે છે? હીરાને તો કદાચ ખરું ખોટું તો ભગવાન જાણે, પણ લોક વાતો કરે છે એમ એના બાપને ને નાની કાકીને, ને નાની કાકી તો અત્યારે હીરા પર પેટના દીકરા જેટલું હિત ક્યાં નથી રાખતી, એટલે એને હીરાને તો કદાચ ધૂળિયાની લાગણી થાય, પણ તારે ને ધૂળિયાને શું હતું? તે એની દયા ખાઈને બૈરું કરાવ્યું, બીજો કોઈ નહીં તો જીવી નજર આગળ રહે એટલો એ સ્વાર્થ તો તારો ખરો જ ને. અને ભોજાવેળુની છેલ્લી લીટી યાદ કરતા એક ભારે શ્વાસ લેતા હસીને બબડ્યો.

पगड़े अमे मन मा काढ़ी ती जान, ल्या अमे मन मा काढ़ी ती जान। ने आ पछी कौन जाने केम पण कांजीना मुखे थी एक मणनो निश्वास सरी पड़ियो। प्रकरण 8, लाव्यापणू राखजी। સ્ત્રીના અંગમાં યૌવનના ઉછાળા આવ્યા ન આવ્યા અને શાંત બની જાય છે એવું ધરતીને માટે પણ બન્યું હતું। ચોમાસાના ઝાપટા અને તોફાનો શમી ગયા હતા। ધરતીએ ધારણ કરેલા લીલા સાળુનો રંગ પણ જાણે ફટકવા માંડ્યો હતો। એમાંય શિયાળુ પાક માટે ખેડીને તૈયાર કરાયેલા છૂટાછવાયા ખેતરો જોતા તો વચ્ચે વચ્ચે જાણે થીંગડાના માર્યા હોય એમ જ લાગતું હતું। પરંતુ સ્ત્રીના ઠરેલા યૌવનની પણ કોઈ અજબ ખુમારી હોય છે। એવી જ ખુમારી કૂવાના પાણી પીને ઉછરેલી ઘઉંની વાવણી ઉપર દેખાતી હતી। ઉગમની દિશાથી મંદ મંદ વહેતા પ્રભાતના શીળા વાયરામાં એ આખી એ વાવણી મરક મરક હસતી દેખાતી, તો વળી ઝાકળ બિંદુઓમાં સૂર્ય નચવતી ઘડી પછી ધીર ગંભીર બની બેસતી। બપોરને સમયે જાણે વ્યવહારોની લાઈમાં પડી હોય એમ ફિક્કી જણાતી, તો સાંજે એ બધી લાયોને ભૂલી હસવા પ્રયત્ન કરતી। પરંતુ સંધ્યા સમયે તો પિયું મિલનની અધીરતા અને અકળામણ વધી ન પડ્યા હોય એમ લાલ ગુલાલ થઈ ઉઠતી, અને મધરાતના ઠંડા સમીરમાં તો જાણે સુસ્કારા કરતી પિયુંની સોળમાં ન લપાતી હોય એમ ઝાકળ ભરી આ આખી વાવણી ધરતી તરફ ઢળ્યા કરતી હતી। ખેડૂતોએ પણ ચોમાસાના ઊંચા ઊંચા માળા છોડી ધરતી પર જ પાથરણા પાથર્યા હતા। સાગના પાનાથી છાયેલી ઝૂંપડીને ઠેકાણે ઘાસના પૂળા બાંધીને ઝાકળિયું બનાવ્યું હતું। ચોમાસાની મેઘલી રાતમાં વાગતા પાવા કે વાંસળીને ઠેકાણે કોઈ કોઈ ઝાકળિયેથી એક તારાના મીઠા સૂર સંભળાતા હતા। કાંજીને પોતાને કૂવો ન હતો, જ્યારે હીરાને કૂવો હતો, પણ કોસ હાંકનાર કે પાણી વાળનાર કોઈ બીજો સાથી ન હતો। એટલે છેલ્લા કેટલાક વર્ષથી આ બે જણ શિયાળો વાવણી ભાગમાં જ કરતા હતા। વળી શરૂઆતમાં તો હીરાને એક બીજું પણ સુખ હતું, કાંજી એકલો ફક્કડ હતો એટલે ઝાકળીએ વારાફરતી સુવાનો પ્રશ્ન જ આપોઆપ ઉડી ગયો હતો। પણ હવે તો હીરો બે બચ્ચાનો બાપ બની ચૂક્યો હતો। ઘરની અશાંતિ કરતા ઝાકળિયાની કડકડતી ટાઢ એને હવે વધારે ગમતી હતી। પરંતુ ત્યાંય કોઈવાર કાંજી અશાંતિ કરી મૂકતો, તું અહીં સુવા આવે એની ના નથી, મારે તો એકથી ભલા, પણ ઘેર કંકુ ભાભી મારી પત્તર

ફાડે એની કંઈ તને ખબર છે? ને હીરો હસીને જવાબ આપતો, કોક દન પથ્થર ફાડી હશે, પણ હવે તો એ દન ગયા કાનજી, હવે તો ઉલટો ઘેર હુઈ રહું છું એમાં પથ્થર ફડાય છે. આમ કહેવા છતાંય કોઈ વખત તો અડધી રાત્રે કાનજી હીરાને ઘેર ધકેલતો. હીરો ઘણોય ગુસ્સે થતો, લાચારી પણ એટલી જ કરતો, પણ કાનજી માને તો ને ન છૂટકે હીરાને ત્યાંથી તો નીકળવું જ પડતું. અત્યારે કોઈ ઘેર જતો જોઈ જાય તો હું કે? એ બીક ઉપરાંત મોટી મુશ્કેલી તો ઘેર કમાળ ઉઘાડવા ઘાંટા પાડવા પડે એ હતી, એટલે ઘણીવાર તો એ કોક બીજે ઝાકળીએ જ ગોથું મારી જતો. બીજે દિવસે કાનજીને વાત મળતી ત્યારે પેટ પકડીને હસતો. આ સાલ પણ કાનજીને પેલી જૂની મશ્કરી યાદ આવી અને એકવાર તો અમલમાં પણ મૂકી, પરંતુ બીજી વાર જ્યારે આવું થયું ત્યારે હીરાને વહેમ પડ્યો, આ ભાઈ સાહેબ ક્યાંય પહેર્યા તો નથી, ને જો એવું જ હોય તો કયા ઠેકાણે હોઈ શકે એનો એને ઝાઝો વિચાર કરવો પડે એમ ન હતો. ધૂળાના ઘર તરફની દિશામાં જ ખેતર પણ હતું. આ બાબતની ખાતરી કરવા તાઢે ઠૂંઠવાતો અને રાતભર આડી અવળી આંખો તાણતો હીરો એક બાજુ સંતાઈ રહ્યો, પણ ન તો ઝાકળિયાની દેવતા બુજાણી કે ન કોઈ જતું દેખાયું. આ ડુંગરી ફરીને તો નહીં ગયો હોય એવી શંકા થતી ત્યાં તો કાનજી શિયાળવા નસાળવા ઉઠતો કે કોઈવાર ચલમ ભરતો દેખાતો. વહેલી પ્રભાતે ઘર તરફ વળતા પોતાના વહેમી સ્વભાવ પર હીરો બબડ્યો, અરે મૂરખ, જરા એટલો વિચાર તો કર કે એવું હોય તો એ કાનજી આવી વાત તને કર્યા વગર કદી રહે ખરો? તે દિવસે જેણે સોગન ખાઈને કહ્યું હતું, દિવાળી ગયાને જેટલા મહિના થયા એટલા જ મહિના જીવી સાથે બોલ્યા ને થયા છે, અરે એનું પૂરું મોઢું જોઈએ ઘણા દંડ થઈ ગયા. કાનજીના કથનમાં જરાય ખોટું ન હતું. ધારીને મળવાની વાત તો દૂર રહી, પરંતુ રખેન કે અચાનક ભેટો થઈ જતો એવી બીક સાથે એ હંમેશા ચેતતો જ ફરતો. જીવીએ રતન સાથે બાંધેલી ભાઈબંધી પણ એને ખૂંચ્યા કરતી હતી, એટલે જ તો એણે રતનનું જવું આવવું પણ બંધ કરાવી દીધું હતું. એક દિવસ ફળિયામાં રમતી રતનને છાશ લઈને આવતી જીવીએ પૂછ્યું, કા રતન હવે માર ઘેર નથી આવતી, લે હેન. ના નથી આવું, જા, રતને મોં ચડાવીને કહ્યું. લે હું તને ગોળ આપીશ, તું હેડ તો ખરી, કઈ જીવીએ રતનનું બાવડું ઝાલ્યું. રતને બીક ભરી નજરે ઘર તરફ જોયું, ખેતરો તરફથી આવતા રસ્તા તરફ પણ જોઈ લીધું અને છેવટે જીવી તરફ દયામણી નજરે જોતા બોલી, ના મલા કાકા માલે. ક્ષણમાં જાણે કમળો ન થઈ ગયો હોય એમ જીવીનું મોં સાવ ફિક્કું પડી ગયું. ન માનતી હોય તેમ પૂછ્યું, તારા કાકાએ ના પાડી છે કે તાર બાપાએ? ના મારા કાકાએ, કઈ રડવા જેવી સુરતે રતન જીવી સામે તાકી રહી. રખેને ભૂલ થતી હોય અને ત્રીજી વાર એ સવાલને ઉથલાવ્યો, તારા કાના કાકાએ? હા, કહેતા રતને માથું હલાવ્યું ને તરત જ જીવીએ એનું બાવડું છોડી દીધું. હોઠ ચાવતી ચાવતી ઘર તરફ ચાલતી થઈ.

0: FM Gold, खरा सोना।
1: 100.1 FM Gold, खरा सोना पर आप सामने रह चुका कार्यक्रम गीत गुर्जरी श्रेणी सर्जक विशेष अंतर्गत हमणा ज आपे पन्नालाल पटेल लिखित नवलकथा मळेला जीवना 19मा मणकानुं पठन सांभळ्युं। पठन स्वर वैशाली त्रिवेदीनो हतो, निर्माण सहाय श्वेता कोल्हे। श्रोता मित्रों, आप अपना विचारो अने फरमाईशो अमारी साथे शेर करी शको छो। अमारो फोन नंबर छे 0224515134 अने 0224515135।
2: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર। ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર।
1: આકાશવાણીની FM ગોલ્ડ ચેનલ 100.1 ઉપર ખરા સોના જેવા કાર્યક્રમ ગીત ગુર્જરી આપ સાંભળી રહ્યા છો, આપની સાથી અને સંગી નીતા સાથે। દોસ્તો, કાર્યક્રમની શરૂઆતમાં જ મેં તમને પ્રશ્ન કર્યો કે આજે એવા કયા 2 દિવસની ઉજવણી વિશ્વમાં થઈ રહી છે જેની માટે, જે આપણી માટે ખૂબ જ મહત્ત્વના છે, તો એમાંથી એક દિવસ આપ સૌએ ખૂબ સરસ સરસ જવાબો આપ્યા છે અને એના જવાબ થોડી જ વારમાં હું આપની સાથે શેર કરીશ। દોસ્તો, આપ સૌ જાણો જ છો કે પ્રેસ એટલે કે સમાચાર માધ્યમો લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય છે અને તેની સ્વતંત્રતા જળવાઈ રહે તે હેતુથી જ આજના દિવસે એટલે કે 3 મેએ ઉજવાય છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે। આ ઉજવણીની શરૂઆત 1993માં સંયુક્ત રાષ્ટ્રએ કરી। આ દિવસનો હેતુ દુનિયાભરના એ પત્રકારોને સલામ કરવાનો છે જેઓ જોખમ ખેડીને પણ આપણા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડે છે, તો સાથે જ કલમની તાકાતને આઝાદ રાખવી કેટલી જરૂરી છે એ યાદ અપાવવાનો પણ છે। ફ્રેન્ડ્સ, યુનેસ્કો દ્વારા આ દિવસે ગિલેરમો કાનો એવોર્ડ પણ આપવામાં આવે છે। આ એવોર્ડ સાહસનું પ્રતીક છે। ગિલેરમો કાનો એક અત્યંત નીડર અને સમર્પિત કોલંબિયન પત્રકાર હતા જેમના બલિદાનની યાદમાં યુનેસ્કો દ્વારા પત્રકારત્વનો આ સર્વોચ્ચ એવોર્ડ આપવામાં આવે છે। તો ચાલો આજના દિવસે એ તમામ પત્રકારોને અને કલમને સલામ કરીએ જે લોકશાહીને જીવંત રાખવા માટે અડગ અને સતત કાર્ય કરી રહી છે।

ગુજરાતી ગીતોની અસ્મિતાને જાળવી રાખતો એકમાત્ર શો ગીત ગુર્જરી. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના પર આપની સાથી અને સંગી નીતા સાથે. મિત્રો, હસવાની વાત કરતા હોઈએ અને આપણે હાસ્ય લેખકો અને કવિઓને યાદ ન કરીએ એ તો કેમ ચાલે, બરાબર ને? હાસ્ય વાર્તા માટે સૌથી પહેલાં આપણને યાદ આવે જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર જેવા લેખકો, અને શહાબુદ્દીન રાઠોડના જોક્સ તો એવા હસાવે ને કે હસી હસીને પેટ દુખી જાય. આપણા હાસ્ય કવિઓનો પણ જોટો જડે એમ નથી. હા, હાસ્યકાર જ્યોતિન્દ્ર દવેની એક વાર્તા છે, રેતીની રોટલી. વાર્તા તો બહુ મોટી છે, પણ આ વાર્તાના પુસ્તકમાં તેમણે એક જગ્યાએ લખ્યું છે કે મુંબઈમાં હોટેલમાં પૂરી એટલી પાતળી હોય છે ને કે જો પંખો ચાલુ હોય ને તો પૂરી ટેબલ પરથી ઉડીને બાજુવાળાને પ્લેટમાં જતી રહે. કેવી રમૂજી વાત છે. તો જ્યોતિન્દ્ર દવે તો પોતાના શરીર ઉપર પણ હસતા. તેઓ શરીરે અત્યંત દુબળા. તેઓ કહેતા, મારો બાંધો એવો છે ને કે જો હું ઊભો હોઉં ને તો પવનની લહેરકી પણ મને ડગાવી દે છે. એકવાર તો હું રસ્તા પર જતો હતો ને ત્યાં એક ભલા માણસે મને પૂછ્યું કે ભાઈ, આ કાન પાછળ પેન્સિલ કેમ ભરાવી છે? તો મેં કહ્યું, સાહેબ, એ પેન્સિલ નથી, એ તો મારો હાથ છે. તો તેમની એક બહુ જાણીતી વાત છે જેમાં તેઓ અરીસા સામે ઊભા રહીને પોતાની જાત સાથે વાતો કરતા કરતા કહે છે કે હું અરીસામાં જોઉં છું ને ત્યારે મને વિચાર આવે છે કે ઈશ્વરને પણ કેવી મજા પડી હશે. એણે મારો ચહેરો બનાવતી વખતે જરૂર હાસ્ય રસનો આખ્યાખો ઘડો રેડી દીધો હશે. લોકો મને પૂછે છે કે તમે હાસ્ય લેખક કેમ બન્યા, તો હું કહું છું કે મારો ચહેરો જોઈને મને બીજું કંઈ બનવાનો વિચાર જ ના આવ્યો. કેવી રમૂજ તેઓ પોતાના ઉપર જ કરી શકે છે. અને આજે આપણે સોગિયા મોઢા લઈને, સ્ટ્રેસ લઈને ચાલી રહ્યા છે. મિત્રો, હાસ્ય લેખક વિનોદ ભટ્ટની વાત પણ નિરાળી છે. તેમની સ્વર્ગ નર્ક નામની લઘુ વાર્તામાં વ્યંગાત્મક હાસ્ય છે. વાર્તા એવી છે કે સ્વર્ગ અને નરકના આત્માઓની અદલાબદલી કરવામાં આવે છે. સ્વર્ગમાં એકદમ સન્નાટો છવાઈ ગયો છે એવું તેમણે વાર્તામાં લખ્યું છે. સ્વર્ગ અને નરકની વચ્ચેનો દરવાજો ખોલી નાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પણ સ્વર્ગમાં વસનારા પુણ્યાત્માઓને નરક ભણી રવાના કરવામાં આવી રહ્યા હતા અને નરકમાં સબડનાર પાપાત્માઓને સ્વર્ગમાં ફેરવવામાં આવી રહ્યા હતા. જેમણે સ્વર્ગની કલ્પનાએ નહોતી કરીને એમને સ્વર્ગનું સુખ આપવામાં આવ્યું, અને જેમણે સ્વપ્નમાં પણ પાપ નહોતું કર્યું એમને નરકમાં ધકેલવામાં આવી રહ્યા હતા. સ્વર્ગ અને નરકની વચ્ચેનો જે દ્વાર હતો ને, એમાં એક દ્વારપાળ ઊભો હતો. તેને એક પુણ્યાત્માએ પૂછ્યું, અમને કયા ગુનાની સજા મળી છે? તો જવાબમાં દ્વારપાળ હસ્યો. મહાત્માએ ફરી પૂછ્યું, વગર ગુને અમને આમ એકાએક નરકાગારમાં ધકેલી દેવાનું કોઈ કારણ? કારણમાં તો એવું છે ને કે, એમ બોલી દ્વારપાળે ચારે બાજુ નજર કરી. પછી ધીમેથી કહ્યું, ઇન્દ્ર ફરીથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે અને એમણે બંધારણના મૂળમાં જ સુધારો કરી નાખ્યો છે. પાપ અને પુણ્યની વ્યાખ્યાઓની અદલાબદલી કરી નાખી છે. કેવું હાસ્ય, સ્વર્ગ અને નરક ના દરવાજા, સ્વર્ગમાં રહેતા લોકોને નરકમાં અને નરકમાં રહેતા લોકોને સ્વર્ગમાં. મિત્રો, આ વ્યંગ્યાત્મક હાસ્ય જે હાસ્ય વાર્તા છે, આપણને અનેક પરિસ્થિતિઓ યાદ અપાવી જાય છે, એવું નથી લાગતું? હસવું તો આવે જ છે, પણ વિચારતા એ કરી મૂકે છે. ફ્રેન્ડ્સ, અનેક લેખકોએ આપણને હસાવવાના ભરપૂર પ્રયાસ કર્યા છે, તો આપણે તેમની વાર્તાઓ વાંચીને, સાંભળીને હસીએ અને તંદુરસ્ત રહીએ, મજા કરીએ.

મુંબઈના ગરવા ગુજરાતીઓની અસ્મિતાને ઉજાગર કરતો એકમાત્ર રેડિયો કાર્યક્રમ ગીત ગુર્જરી 100.1 FM ગોલ્ડ પર દરરોજ બપોરે 3-4 વાગ્યા સુધી રોજ નવા વિષયો, મુલાકાતો, રસપ્રદ વાતો અને ગીતોનો ખજાનો ગીત ગુર્જરી. આપના મંતવ્યો, પ્રતિભાવો, ફરમાઈશી ગીતો અને વિષય સાથે જોડાવા માટે અમારા ફોન નંબર નોંધી લેશો 0224515413, 0224515135. તો સાંભળતા રહો ગરવા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી.

0: FM Gold, खरा सोना।
1: आप सुन रहे हैं जो 100.1 FM Gold, खरा सोना, जो कार्यक्रम गीत गुर्जरी। फ्रेंड्स, हास्य कविता अने गजल नू हास्य स्वरूप हजल लखनारा कवि रईश मणियार नू एक सरस मजानू काव्य छे। तेमणे खाणीपीणीनी वानगीओ ने संयोजन करीने एक प्रेम काव्य अने हास्य काव्य बनाव्यू छे। तेओ लखे छे, अमे रस लेवा मांड्यो जे घड़ी थी एक छोरी मां, नथी पड़तो हवे इंटरेस्ट पेटिस मां कचोरी मां। प्रिये, एवी मने तू प्रेम रस थी भरी भरी लागी, कदी चटनी पूरी लागी, कदी पानी पूरी लागी। थती तुझ वात ने तेमाय तारा रूपनी चर्चा, जाने गरमा गरम भजिया अने हो साथमा मरचा। अमारो ते छता ना थई शक्यो मनमेळ तारी साथ, नकामी गई जे रोज रोज खाधी भेळ तारी साथ। हवे मनमा छवायो ए रीते आलम हताशानो, हूँ पेंडा खाऊ छू तो स्वाद आवे छे पतासानो। अमे साथे अमारी कम नसीबी लई मरी जाशू, कफन मां फाफड़ा साथे जलेबी लई मरी जाशू। केवू सरस दरेक खाणीपीणीनु संयोजन कर्यु छे के कविता वाँचता वाँचता छे, पण आपणने एम थाय के आपणे हमणां लारी उपर जईने आ बधी वानगीओ आरोगवा मांडीए। तो कवि कृष्ण दवे माइक ऊपर एक बहुत सरस व्यंगात्मक हास्य काव्य लख्यू छे। तेओ लखे छे, परसेवो बिचारो रघवायो थईने भले चेहरा पर आम तेम દોડે, માઈક મળે તો કોઈ છોડે। નાના અમથા એ ટીપા શું જાણે, આ ભાષણ શું કરવાની ચીજ છે। આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે। વિષયમાં એવો તે ફાંફે ચડે, ને તોય તંતુને આમ તેમ જોડે, માઈક મળે તો કોઈ છોડે। ઉધરસને નસકોરા રમતે ચડે, ને એ બગ્ગાસા વેચતા ભાગમાં, કંટાળો જાણે કે આખો કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં। તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે, માઈક મળે તો કોઈ છોડે। છેલ્લી બે વાત એવું કાનમાં પડે, ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે। છેલ્લી છે છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખો કલાક એક જ આવે। સાકરના ગાંગડાને કચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે, માઈક મળે